પાણી ઓ આભાળે એમ્બ તેમ્બ સાંભાળાવા એમ્બ તેમ્બ સાંભાળાવા પાણી.